આણી મન ભાવન રાજસ્થાની લોક ગીત રે સાથે ઝૂમકો કાર્યક્રમ અબે અટેઈ પુરોવ્યો ઘણો ઘણો રામ રામ સા અબે જાવારી આજ્ઞા દો થાકા સાથી આરજે વિવેક ને ખમ્મા ઘણી સા